નામ સુખમની સુખમની સુખ અમૃત પ્રભ નામ ભગત જના કૈ મન બિસરામ વાહિગુરુ જી કા ખાલસા વાહિગુરુ જી કી ફતેહ।